0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
4: નાના અંજલિ બુન, હું થાગા?
3: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
4: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
3: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
4: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
3: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
5: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન. હોવે કેમ કે ખૂન મે આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, શ્વાસ ફૂલવું આ સબ એનિમિયાના લક્ષણ હે.
1: હોવે ભાઈન બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માંથી જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવીશું. હોય
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
1: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું જોઈએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવમ વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા થકી બદલેગા હર એક દાડો નિરાતર.
3: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે.
1: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
0: મોટું અનાજ અપનાવંગા, શરીરને સ્વસ્થ રાખંગા.
2: વાગડ રેડિયો એવમ વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

રામ રામ કિસાન ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યો હો આપણો સામુદાયિક રેડિયો વાઘ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની પૂર્ણાંજલિ પારેશર લઈને હાજર થઈ ગઈ હું કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયની હાથે. તો ભાઈ બોનો, રાખડીનો આ તહેવાર આવ્યો હે, એની હાથે લાવ્યો હે ભાઈ બોનને બદલે પ્રેમ વિશ્વાસને આપણું પણ. પણ આના આપણા પણ મેં રાખી કેવલ ભાઈની કલાઈ માટે ધાગો બાંધવાનો તહેવાર જ નથી, બલ્કી આ આપણી મિટ્ટી ખેતી ને પરિવારની ખુશહાલી તકી ભી જોડતો તહેવાર હે. જેમ કે આપણે જે કિસાન હે ઈ મિટ્ટીને ભરોસે આપણે જે બીજ હે ઈ બોવે હે અને એની મહેનતનું ફળ મળે હે. એમ જ ભાઈ બહેનનો જે રિશ્તો હે

0: જેમ કે ગીતકે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા રહ્યા આ રાખડીનો જે પાવન પર્વ આપણે મનાવી રહ્યો એની બારામે. તો આના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી કલ્યાણ કાકા. તો સૌથી પહેલા આપણે સાંભળી લણાની વાત ને મોરે કર આપણી વાતે. રામ રામ કલ્યાણ કાકા.
1: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
0: કલ્યાણ કાકા, આપનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે આજે આપણે રાખડીનો તહેવાર મનાવી રહ્યો, તો સપ્તકી પહેલા તો આપણે ભાઈ બહેન જે હિ એણે રાખડીના આણા પાવન પર્વની ઘણા કની આપણે શુભકામનાએ આલો ને આજે કાર્યક્રમે આજે આણા વિશે માટે આપણી ઘણા કની ભાઈ બહેનો તકી વાત રહેગા. તો આપ સપ્તકી પહેલે આપણા ભાઈ બહેનોને ઈસ બતાડ દો કે આ રાખીનું પાવન પર્વનું શું મહત્વ હૈ ને અવળેના ટાઈમે હર તે આ જે ચીજે હે આ જે રિશ્તે હે એ ધીરે ધીરે બદલાતા જઈ રહે, તો ફેર તકી અણા રિશ્તાને આપણને હર તે મજબૂત કરવાની જરૂરત હે.
1: બિલકુલ, લાખ રૂપિયાની વાત કરીને ભાઈજી, સૌ પહેલ તો હું આ રાખડી છે ને આપણે વાગડ મે બળે બી કે રક્ષાબંધન તહેવારની હંગરે આપણા વાગડ રેડીને જે શ્રોતા ભાઈ બોન હે અને સબ અને ઘણે માન રામ રામ કરું બધાઈ આલુ ને મંગલ કામનાએ આલુ કે આજના દાડે સબને જીવનમાં મંગલ જ મંગલ થાય. આપણે જયારે વાત કરી આના તહેવાર ની, અંજલી બાજી દેખો હું આના તહેવાર ને બારામાં બતાડું, બરા પહેલા આપણે એ બતાડું ચાહું કે આપણા સંસ્કૃતિ માં આજે પર્વ ને તહેવાર નો યો મહત્વ હે. તહેવાર પર્વ એટલે જ રાખ્યા ગયા એનાથી મનક મનક થી ભાઈ આવે, હર તહેવાર નો આપણું મહત્વ હે. એનાથી સમાજ મજબૂત રહે, પરિવાર મજબૂત રહે ને આ દેશ ભી મજબૂત રહે. તો આપણે જયારે વાત કરી આ રક્ષાબંધન ની ભાઈ બહેન ના પવિત્ર તહેવાર ની, તો ક્યારે આપણે રેશમ નો ધાગો કે હાથ માટે બાંધવા થી આટલો પ્રેમ ને હેત ઉત્પન્ન થઈ શકે.
0: એ
1: રંગબીરંગી જે રાખડી છે જે ભાઈ ને હાથ માટે બોન બાંધે છે, તે ખાલી ધાગો નથી, એનામાં એનો પ્રેમ છે, એનો વિશ્વાસ છે, એનો અપનાપન છે. એને હાથે હાથે બચપન માં જે હાથે રમ્યા હિ ભાઈ બોન, જે લડણ હે ઝઘડણ હે એકબીજા ને ચીજે વાટી ખાધી પીધી, એ હંગરી યાદે એના ધાગા ને હાથે થી જોડાઈ શકી ભાઈ. આ તહેવાર આપણને એની વાત નો યાદ લાવે કે ભાઈ ની બહેન ના પ્રેમ નો આપસી વિશ્વાસ મળ્યો તો રે. અને આનાથી બે વાત જ થાય કે બહેન તો શાદી કરીને બીજા પરિવાર માં ચલી જા, ભાઈ આણંદ પરિવાર માં રહે, તો આના હિસાબે એ રહે કે પૂરા સમાજ માં એક એકતા ને પ્રેમ નો એક સફળતા ની વાત કરે છે, સહાયતા ની વાત કરે છે, હેત ની વાત કરે, એ પૂરા સમાજ માં ભળી શકી રહે. કે પાણી વાળી ભાઈ થકી ભાભી હે, બોન થકી જમાઈ હે, પૂરો પરિવાર હે. તો આના હિસાબ થકી આપણને એની વાત તો યાદ રાખવું પડેગા કે આ ખાલી ભાઈ બોન ની વાત નહીં, આ પૂરા સમાજ અને દેશ ની વાત.
0: હવે કલ્યાણ કાકા, આપે સહી કીધું, જેમ કે આપે કીધું કે ભાઈ બોન નો જે રિશ્તો હૈ એ ખાલી રેશમ નો ધાગાનો જ નથી, બલ્કિ આ જે રિશ્તો હૈ એ દિલ તકી જોડે તકો રહે હૈ ને આ જે રિશ્તો હૈ એને સાથે આપણા પરિવાર સમાજ ને ઘણા કાની જે ચીજે હૈ એ મળી તકી હૈ. તો આજે આપણે આ દાડો મનાવી રહો, તો આપ કાર્યક્રમ ની માધ્યમ થકી આપણા ભાઈ બોન ને હું કેવું ચાહોગા જેમ ટકી એ આપણા જે આ તહેવાર હે એને મળી જુલી ને આણા રિશ્તા ને અપનાવે. કેમ કે આપણે દેખી રહો કે અવડેના ટાઈમે રિશ્તાની જે માન્યતા હે એ બદલાતી જઈ રહી હે, તો એવો મેં આપ આપણા ભાઈ બહેનો ને હું કેવું છો કા?
1: દેખો આ વાગડ નો તહેવાર, આપણે વાગડ ને સંદર્ભે અગર વાત કરવું ચાહું, આ કેવલ હરિયાળી નો તહેવાર નહીં હે.
0: હવે
1: વાગડ ની અસલી પહેચાન હે આઈના લોકો ના આપસી માં જે રિશ્તા હે, આપસ જે પ્રેમ હે, આપણી જે લોક સંસ્કૃતિ હે, આપણી જે પરંપરા હે, જેને આપણે મળી જુલી ને મનાવો છો, એની એક આપણને ઝલક દેખાય છે. આપણે નાનું આપણે જે વાગડ જે વાસણા ડુંગરપુર ને અંગ્રેજી વાત કરે આ પાય ની, આ ખાલી તહેવાર કેવળ ઘર સુધી સીમિત નહીં, આ તહેવાર પરિવાર પડોશ સમુદાય ને સૌને હાથે મળીને મનાવવાના
0: છે.
1: રક્ષાબંધન ના તહેવાર માટે આપણે દેખો આપણા ઘરની જે રોનક હે એ અલગ સ્તર ની દેખાય. બોને સબ આપણે પિયર જવાની તૈયારી કરી, જે બોને વેગરી રહી એ આપણે ભાઈ ને મળવા આવી, કેકરી રાખડીએ લેવાની તૈયારી ચાલી રહી 10 દાડા પહેલે થકી, કેકરી ગરમે રાખડીએ બનાવી એ બોનો. આને દાડે દેખો કે ઘણા પરિવાર તાજા તાજા પકવાન બનાવે, મોટો મોટો ખાવાનું બનાવે આપણે, બચ્ચા ભી ઉત્સાહ થી આના તહેવાર ભાગ લે. બુઆ આવેગા, બુઆ રાખડીએ બાંધેગા, ને ભાઈ ને એ રે કે મારી બોન આવેગા. તો આ ભાઈ બહેન પરિવાર સબનો આ એક એવો તહેવાર હે કે આપણને એક સુરક્ષા નો અહેસાસ આવે, બહેન ને અહેસાસ રહે કે મારો ભાઈ હે, તારે મારા માટે કોઈ તકલીફ આવી તો મારો ભાઈ મારે હાથે રહે, મારો પેલું કરેગા. પણ એક વાત તો દેખવાનું આપણે કે આ તહેવાર ખાલી પૂજા પાઠ બેઠાઈ યા આપણે હું કરો કે રક્ષાની વાત તો કરો, પણ ભાઈ બોન વિચાર કરે, ભાઈ વિચાર કરે કે ભાઈ દેખો બોન આવી છે, તેને કઈ ભી ભેટ હાલતો આપડે કપડા લગતા હે, પૈસા હે, રકમે હે, આની ને આપડે છૂટા થાય. પણ ના, એ તો બહુ સાધારણ ચીજ હૈ, હાલુ મેલુ તો ચાલતું રહે ભાઈ જી. પણ સબસે કી મોટી વાત એ હૈ, સારા અવસર માટે કે ભાઈ હૈ બોન ની રક્ષા કરેગા. લેકિન તેમને અત્યારે આપણે કહો કે અમારી જે બોન બેટી હૈ એ ભી એટલી સક્ષમ થઈ ગઈ આજકાલ દાડે દાડે, કે એ ભી અગર તેમ બને તો કોઈ ભાઈ નબળો હોય, એની પરિસ્થિતિ નબળી હૈ, બોને ભી સહાયતા કરી શકે, એકબીજાને મળીને સહાયતા કરવી. સમાજ મેં ભાઈ હૈ યા પૂરો સમાજ હૈ એના ધ્યાન રાખવાનું હોય કે આજકાલ ચારે આડે એક જ વાત ચાલી રહી કે બેટી પઢાવું ને બેટી પઢાવું. સૂર્યને મોરે વધારવી, સૂર્યને ખૂબ પ્રણાપી છે. અગર કોઈ બેન ચાહે કે હું ભણી લખીને મોટો ભણવું ચાહું, એના ભાઈની કર્તવ્ય ભણે, એને શિક્ષાની રક્ષા કરે, એના અધિકારની રક્ષા કરે, એની જે ઓર કોઈ તકલીફે હે એની રક્ષા કરતે થકે, એને આત્મનિર્ભર બનાવે, એને પરિવારમાં કોઈ સમસ્યા હો તો એની ભી એ જિમ્મેદારી ભાઈ લે. તો એ કહે કે રાખી ને તારા કાલ ઉપાડી કે માનો, આપણે ભરોસો આપવો પડે, એને ભરોસો આપવો એની બુદ્ધ ને, કે અગર તારે ભણવું હોય તો હું તારે હાથ, અગર તારે આપણે પગો માં તો ભૂત આવવું હોય તો ભી હું તારે હાથે, એ તારે જેટલું ભી હપનો હે એને હું પૂરો કરૂંગા, હું પોગ પોગ માટે આના જીવન મેં તારે હાથે રહું. તો આ મારા રાખડી નો સત્ય કે મોટો ઉપહાર કેવાગા ભાઈ જી.
0: હોવે કલ્યાણ કાકા, તો જેમ કે કલ્યાણ કાકા આપ ઘણી અસલ તરીકા થકી આપણે ભાઈ બહેનોને બતાડી રહો કે હર તે આ જે રાખડીનો ત્યોહારનું જે પર્વ હૈ એનમે ખાલી ઉપહારસ માયને નથી રાખતા, બલ્કી આપણે જે ચીજે હે, આપણા જે ભાવનાત્મક જોડાવ હૈ એ ભી ઘણું મહત્વપૂર્ણ હૈ. તો આપણે અવડેના ટાઈમમાં જે સ્થિતિ રિશ્તામાં ચાલી રહી હૈ એને બારામાં આપનું હું કહેવું હૈ, હર તે આપણે જે ભાઈ બહેન હૈ એને સબને મળીને રહેવું હૈ.
1: દેખો ભાઈજી, ઘણી તાજી વાત કરી આપે, મારો વિચાર વિશે તો યોજ વાત, આજે જેવી સમાજની સ્થિતિ થઈ રહી, આજે બાલક નો જે નજરિયો બાલિકા ને પ્રતિ, સોરો નો સૂર્ય ને પ્રતિ જે નજરિયો બદલાતો જાય છે, આયે દાડે આપણે સમાચાર અખબાર સાંભળવા માં, ટીવી માટે, રેડિયો માટે સાંભળવામાં આવી ગઈ, તો એની મોટી વાત એ કે હર પ્રત્યેક બાલક, સમાજ ની પ્રત્યેક લડકી ને આપણી ભૂલ, ભાઈ ભૂલ ના ભાવ રહેગા તો સમાજ માં આ જેટલી પ્રકારની વિકૃતિ આવી રહી ધીરે ધીરે બંધ થઈ જાયગા. એની શરૂઆત ઘરમાં તો ભાઈ બોન હાથે હાથે રહીએ છે, પણ બાલક જયારે સ્કૂલ માં ભણવા જાય તો સ્કૂલ થકી જગર એને મેં એ ભાવ નાખી દેગા, એ સંસ્કાર સ્કૂલ વાળા નાખેગા શિક્ષક, ભાઈ દેખો સમાજ ની જેટલી ભી બહેને હે, જેટલી ભી બેટીએ હે, એ સબ તમારી બહેને હે, આપણે સબ ભાઈ બહેન નો, અગર આપણે ભાઈ બહેન તરફ થી રંગા, હર વ્યક્તિ એકબીજા ની સહાયતા કરેગા, બહેનો ની રક્ષા કરેગા, તો મને નહીં લાગતો કે સમાજ માં આ વિકૃતિ એ વધારે દાડા રહી. બીજી વાત એ કે આના તહેવાર ને આપણે એક યાદગાર ને રૂપે મનાવવા થકી અને પ્રકૃતિ ને પર્યાવરણ થી બી આના તહેવાર ને જોડી શકા આપણે. અગર રાખડી ને દાડે ભાઈ ને બોન બે ભેગા થાય, રાખડી બાંધે ને એના પર આની રક્ષાબંધન ની યાદ ને કોઈ એકાદ રોકડું રૂપી દે, જેમ જેમ એ રોકડું મોટો થતું જાગા ત્યાં રોજ રોજ એના રોકડા ને દેખીને એના ભાઈ ને એની ભૂલ ની યાદ આવેગા, એ ચાહેગા કે આ રોકડું ભી હરભરું રહેવું જોઈએ, જેમ રોકડું હરભરું રહેગા એમ જ મારી ભૂલ ભી હરીભરી રહેવી જોઈએ.
0: હોવે કલ્યાણ કાકા, તો જેમ કે આપે કીધું કે આ જે પર્વ હે એને માટે આપણે એની હરિયાલી થકી બી જોડી શકન, એક પૌધું લગાડી શકન, એની જિમ્મેદારી લઈ શક કે એને આપણે મોટું કરંગા ને એને પોષણ આલંગા. તો જેમ કે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા થકી આપે આ રક્ષાબંધનના પાવન પર્વને લઈને ખણાકાની વાતે બતાડી હે, તો અંત મેં આપ કાર્યક્રમને માધ્યમ થકી આપણા જે ભાઈ બહેનો આજે કાર્યક્રમ સાંભળી રહ્યા હે એના ને હું સંદેશ આપવું ચાહોગા.
1: બિલકુલ, મેં તો આખો દોડો રહી રહીને કહી રહ્યું કે ભાઈ બોન ની વાત તો આપણી જગ્યા હે, પણ મને હાથે હાથે આના સમાજ ને આના દેશ ની રક્ષા કરવાનું ભી આપણા માટે બહુ મોટી જિમ્મેદારી છે. તો બોને આપણી જગ્યા, ભાઈ આપણી જગ્યા, જે આપણે આપણે જગ્યા રહેતા થતા હે, વાત થકી આપણે રહી ને આના સમાજ ને માધ્યમ થકી, પરિવાર ને માધ્યમ થકી ને સમુદાય ને માધ્યમ થકી એને સેવા કરતે કરતે સમાજ માં જે પ્રકારની બુરાઈ વ્યાપ્ત હે એને મટાડવી હે, ને આપણા દેશ ને અમે જે ચુનૌતીઓ હે આંતરિક હો ચાહે બહારી હો, એની ચુનૌતીઓ થકી ભી આપણને રક્ષા કરવાનો આજે મોટો સંકલ્પ એ આપણને આજના દાડે ભોગન લેવા દે.
0: તો કલ્યાણ કાકા આપનું

0: ધન્યવાદ કરો કે આપ અમારા કાર્યક્રમ થકી જોડ્યો અને મને આટલી અચ્છી જાણકારી આપી.
1: બહુ બહુ હું પણ ઘણા કાર્યક્રમ હમરવાળા ભાઈ બોનોને એક વખત ફેર હું રક્ષાબંધન ની રાખડી ની બળેમ ની ઘણે માન રામ રામ શુભકામનાએ મંગલ કામના.
0: આજે રાખડી નો ત્યોહાર હે ઈ આપણને આપણી પ્રકૃતિ તકી જોડ્યો રહેવાનું ભી એક અસલ સંદેશ લહે. આજને દાણે આપણે સૌ મળીને જે ભાઈ બુન હે એક પેડ ને સુરક્ષિત રાખવાનો સંકલ્પ લઈ શકો તો ભાઈ બુનો અણી તરીકા તકી અગર હર ભાઈ બુન સૂટો પણ જાતે પહેલા સાંભળી લે એક ઓર ગીત ને મોરે પડો સૂટો.

અણસ કે ખાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈ બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નાવિશ્ય હાથે તારુદી રામ રામ રામ રામ.

0: અંજલિબન ગીત ત્યાં ઇશ્યુ પૂર્યું અને ગીત બાદ એક ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે ગામના જે સામુદાયિક ખેલ એવી કેમ કમ થઈ રહી એની હું સમસ્યા એને સમાધાન થઈ શકે એમ
1: હવે
0: અંજલિબન આપણે દેખ કે આ જે ખેલ એવી આપણે ઘણા બી સમાજને જીવનતાનું પ્રતિક રહે એમ ગામ મેં આપણે દેખ કે સામુદાયિક ખેલની પરંપરા હે વે કેવલ શારીરિક ગતિવિધિ તક સીમિત નથી હે આ ખેલ મનકને જોડવાનું કામ કરે હે આપણે પીઢીને વેસ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસાર.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાંવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
1: હોવે કેમ કે ખૂનમાં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્તમાં કમી, શ્વાસ ફૂલવું આ સબ એનિમિયાના લક્ષણ હે.
1: હોવે ભાઈ અને બોનું, આ લક્ષણ આપણને આપણામાં દેખાય તો આપણને આપણા પાયવાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શકાય.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
1: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાનામે દાળ, પત્તેદાર સબ્જીએ, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું સુવે.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જીએ ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા થકી જ બદલેગા હર એક દાડો નિરાતર.
3: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે.
1: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
0: મોટું અનાજ અપનાવંગા, શરીરને સ્વસ્થ રાખંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

રામ રામ કિસાન ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યો આપણો સામુદાયિક રેડિયો વાઘ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની પૂનંજલિ પારેશર લઈને હાજર થઈ ગઈ હું કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયની હાથે. તો ભાઈ બોનો, રાખડીનો આ તહેવાર આવ્યો હે, એની હાથે લાવ્યો હે ભાઈ બોનને બદલે પ્રેમ વિશ્વાસને આપણું પણ. પણ આના આપણા પણ મેં રાખી કેવલ ભાઈની કલાઈ માટે ધાગો બાંધવાનો તહેવાર જ નથી, બલ્કિ આ આપણી મિટ્ટી ખેતી ને પરિવારની ખુશહાલી તકી ભી જોડતો તહેવાર હે. જેમ કે આપણે જે કિસાન હે એ મિટ્ટીને ભરોસે આપણે જે બીજ હે એ બોવે હે ને એની મહેનતનું ફળ મળે હે. એમ જ ભાઈ બહેનનો જે રિશ્તો હે એ ભી પ્રેમને ભરોસા તકી જ મજબૂત થાય હે. તો આજે આપણે કાર્યક્રમમાં એ જ વાત કરંગા કે આ રાખડીનો તહેવારનું શું મહત્વ હે ને હરતે આના તહેવારની આપણને સમજવું હોકા. ભાઈ બોનો, આપણી મિટ્ટી આપણો પરિવાર ને આપણો જે રિશ્તો હે એ આપણને બનાવીને રાખવો હોકા. તો આના વિશે માટે ઘણા કની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કર એની પહેલા આપણે હમરા વિના ગીત ને મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ હમરતે રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માટે.

0: જેમ કે ગીતકે પહેલાં આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા રહ્યા આ રાખડીનું જે પાવન પર્વ આપણે મનાવી રહ્યા એની બારામાં. તો આના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહી કલ્યાણ કાકા. તો સપ્તકી પહેલા આપણે સાંભળી લેણાની વાત ને મોરે કરા આપણી વાતે.
1: રામ રામ કલ્યાણ કાકા.
2: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
1: કલ્યાણ કાકા, આપનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે આપણે રાખડીનો ત્યોહાર મનાવી રહ્યો હોં તો સપ્તકી પહેલા તો આપણા ભાઈ બહેન જે હિ એણાને રાખડીના આના પાવન પર્વની ઘણા આકારની આપણે શુભકામનાએ લો. ને આજે કાર્યક્રમની આજે આના વિશે માટે આપણી ઘણા આકારની ભાઈ બહેનો તકી વાત રહેગા. તો આપ સપ્તકી પહેલે આપણા ભાઈ બહેનોને ઈસ બતાડ દો કે આ રાખીનું પાવન પર્વનું શું મહત્વ હે ને અવળેના ટાઈમે હર તે આ જે ચીજે હે આ જે રિશ્તે હે એ ધીરે ધીરે બદલાતા જઈ રહે તો ફેર તકી આના રિશ્તાને આપણને હર તે મજબૂત કરવાની જરૂરત હે.
2: બિલકુલ, લાખ રૂપિયાની વાત કરીને ભાઈજી, સૌ પહેલા તો હું આ રાખડી છે ને આપણે વાગડ મેં બધે ભી કે રક્ષાબંધન તહેવારની અંગ્રે આપણા વાગડ રેડીને જે શ્રોતા ભાઈ બોન હે એને સબ અને હું ઘણે માન રામ રામ કરું. બધાઈ આલુ ને મંગલ કામનાએ આલુ કે આજના દાડે સબને જીવન મંગલ જ મંગલ થાય. આપે જયારે વાત કરી આના તહેવારની, અંજલિભાઈ દેખો હું આના તહેવાર ને બારામાં બતાડું પણ આ પહેલા આપને એ બતાડો ચાહું કે આપણા સંસ્કૃતિ મેં આજે પર્વ ને ત્યોહાર નો યો મહત્વ હે. ત્યોહાર પર્વ એટલે જ રાખ્યા ગયા કે એનાથી મનક મનક થકી ભાઈ આવે. હર તહેવાર નો આપણું મહત્વ હે, એનાથી સમાજ મજબૂત રહે, પરિવાર મજબૂત રહે અને આ દેશ ભી મજબૂત રહે. તો આપે જયારે વાત કરી આ રક્ષાબંધન ની ભાઈ બહેન ના પવિત્ર તહેવાર ની, તો ક્યારે આપણે વિશે કે રેશમ નો ધાગો કે હાથ માટે બાંધવાથી કે આટલો પ્રેમ ને હેત ઉત્પન્ન થઈ શકે.
1: હવે
2: એ રંગબીરંગી જે રાખડી છે જે ભાઈ ને હાથ માટે બોન બાંધે છે તે ખાલી ધાગો નથી, એનામાં એનો પ્રેમ છે, એનો વિશ્વાસ છે, એનો અપનાપન છે. ને એને હાથે હાથે બચપન માં જે હાથે રમે હિ ભાઈ બોન જે લડણ હે ઝઘડણ હે એકબીજા ને ચીજે વાટી ખાધી પીધી એ હંગરી યાતે એના ધાગા ને હાથે થકી જોડાઈ શકીએ ભાઈ.
1: હવે
2: આ તહેવાર આપણને એની વાત નો યાદ લાવે કે ભાઈ ને બહેન ના પ્રેમ નો આપસી વિશ્વાસ મળે તો રે. ને આનાથી કે બે વાત થાય કે બહેન તો શાદી કરીને બીજા પરિવાર માં ચલી જા, ભાઈ આણંદ પરિવાર માં રહે. તો આના હિસાબે એ રહે કે પૂરા સમાજ માં એક એકતા ને પ્રેમ નો એક જે સફળતા ની વાત કરે, જે સહાયતા ની વાત કરે, જે હેત ની વાત કરે એ પૂરા સમાજ માં ભણી શકી રહે. કે પાણી વાળી ભાઈ થકી ભાભી હે, બોન થકી જમાઈ હે, પૂરો પરિવાર હે. તો આના હિસાબ થકી આપણને એની વાત નું યાદ રાખવું પડેગા કે આ ખાલી ભાઈ બોન ની વાત નહીં, આ પૂરા સમાજ અને દેશ ની વાત.
1: હવે કલ્યાણ કાકા, આપે સહી કીધું, જેમ કે આપે કીધું કે ભાઈ બોન નો જે રિશ્તો હે એ ખાલી રેશમ નો ધાગાનો જ નથી, બલ્કિ આ જે રિશ્તો હે એ દિલ તકી જોડે તકો રહે હે. ને આ જે રિશ્તો હે એને સાથે આપણા પરિવાર સમાજ ને ઘણા આકારની જે ચીજે હે એ મળી તકી હે. તો આજે આપણે આ દાડો મનાવી રહો તો આપ કાર્યક્રમ ને માધ્યમ તકી આપણા ભાઈ બોન ને હું કેવું ચાહોગા જેમ તકી ઈ આપણા જે આ તહેવાર હે એને મળી જુલી ને અણા રિશ્તા ને અપનાવે. કેમ કે આપણે દેખી રહો કે અવડેના ટાઈમ મેં રિશ્તાની જે માન્યતા હે એ બદલાતી જઈ રહી હે. તો એવો મેં આપ આપણા ભાઈ બહેનો ને હું કેવું છો કા?
2: દેખો આ વાગડ નો તહેવાર ને આપણે વાગડ ને સંદર્ભે અગર વાત કરવું ચાહું, આ કેવલ હરિયાળી નો તહેવાર નહીં હે.
1: હવે
2: વાગડ ની અસલી પહેચાન હે આના લોકોના આપસી માં જે રિશ્તા હે, આપસ જે પ્રેમ હે, આપણી જે લોક સંસ્કૃતિ હે, આપણી જે પરંપરાએ હે જેને આપણે મળી જુલી ને મનાવો છો એની એક આપણને ઝલક દેખાય હે આપણે નાનો.
1: હવે
2: આપણે જે વાગડ જે વાસણા ડુંગરપુર ને અંગ્રેજી વાત કરે આ પાય ની, આ ખાલી તહેવાર કેવળ ગર્ભ થી સીમત નહીં છે. આ તહેવાર પરિવાર પડોશ સમુદાય ને સૌને હાથે મળીને મનાવવાના
1: છે.
2: રક્ષાબંધન ના તહેવાર માટે આપણે દેખો આપણા ઘરની જે એક રોનક છે એ અલગ સ્તર ની દેખાય. બોને સબ આપણે પિયર જવાની તૈયારી કરી, જે બોને વેગરી રહી એ આપણે ભાઈ ને મળવા આવી, કેકરી રાખડીએ લેવાની તૈયારી ચાલી રહી 10 દાડા પહેલે થકી, કેકરી ગરમે રાખડીએ બનાવી એ બોનો. આને દાડે દેખો કે ઘણા પરિવાર પે તાજા તાજા પકવાન બનાવે, મોટો મોટો ખાવાનું બનાવે આપણે. બચ્ચા ભી ઉત્સાહ થી આના તહેવાર ને ભાગ લે.
1: હવે
2: બુઆ આવેગા, બુઆ રાખડીએ બાંધેગા ને ભાઈ ને રે કે મારી બોન આવેગા. તો આ ભાઈ બહેન પરિવાર સબનો એક એવો તહેવાર હે કે આપણને એક સુરક્ષા નો અહેસાસ આવે, બહેન ને અહેસાસ રહે કે મારો ભાઈ હે, તારે મારા માટે કોઈ તકલીફ આવી તો મારો ભાઈ મારા હાથે રહે, મારો પેલું કરેગા. પણ એક વાત તો દેખવાનું આપણે કે આ તહેવાર ખાલી પૂજા પાઠ બેઠાઈ યા આપણે શું કરે કે રક્ષાની વાત તો કરો પણ ભાઈ બહુ નહીં વિચાર કરે, ભાઈ વિચાર કરે કે ભાઈ દેખો બોન આવી છે તેને કઈ ભી ભેટ હાલતો આપડે કપડા લગતો હે પૈસા હે રકમે હે આની ને આપડે છૂટા થાય. પણ ના, એ તો બહુ સાધારણ ચીજ હૈ, હાલો મેલો તો ચાલતું રહે ભાઈ જી. પણ સબસે કી મોટી વાત એ હે સારા અવસર માટે કે ભાઈ હે બોન ની રક્ષા કરેગા. લેકિન તેમને આતે આતે આપણે કહો કે અમારી જે બોન બેટી હે એ ભી એટલી સક્ષમ થઈ ગઈ આજકાલ દાડે દાડે કે એ ભી અગર તેમ બને તો કયો ભાઈ નબળો હોય એની પરિસ્થિતિ નબળી હે બોને ભી સહાયતા કરી શકે, એકબીજાને મળીને સહાયતા કરવી. એટલે સમાજ મેં ભાઈ હે યા પૂરો સમાજ હે એને ધ્યાન રાખવાનું કે આજકાલ ચારે એક જ વાત ચાલી રહી કે બેટી પઢાવું ને બેટી પઢાવું. સૂર્ય ને મોરે વધારી ગઈ, સૂર્ય ને ખૂબ પણ આપી છે. અગર કોઈ બેન ઈ ચાહે કે હું ભણી લખી ને મોટું ભણવું ચાહું એના ભાઈ ની કર્તવ્ય ભણે એને શિક્ષા ની રક્ષા કરે, એના અધિકાર ની રક્ષા કરે, એની જે ઓર કોઈ તકલીફે હે એની રક્ષા કરતે થકે એને આત્મનિર્ભર બનાવે, એને પરિવાર માં કોઈ સમસ્યા હો તો એની ભી એ જિમ્મેદારી ભાઈ લે. તો એ કહે કે રાખી તારા કાલ ઉપાડી કે માનો આપડે ભરોસો આપો, આપડે એને એક ભરોસો આપો એની બુદ્ધ ને કે અગર તારે ભણવું હો તો હું તારે હાથ, અગર તારે આપડે પગો માં તો પૂછ આવવું તો ભી હું તારે હાથે ને તારે જેટલે ભી હક નહીં એને હું પૂરો કરૂંગા, હું પોગ પોગ માટે આના જીવન મેં તારે હાથે રહું. તો આ મારા રાખડી નો સત્ય થી મોટો ઉપહાર કેવા કે ભાઈ જી
0: હોવે કલ્યાણ કાકા. તો જેમ કે કલ્યાણ કાકા આપ ઘણી અસલ તરીકા તકી આપણે ભાઈ બહેનોને બતાડી રહો કે હર તે આ જે રાખડીનો તહેવારનું જે પર્વ હે ઇનમે ખાલી ઉપહાર જ માયને નથી રાખતા, બલ્કિ આપણે જે ચીજે હે આપણા જે ભાવનાત્મક જોડાવ હે એ ભી ઘણું મહત્વપૂર્ણ હે. તો આપણે અવેના ટાઈમમાં જે સ્થિતિ રિશ્તા મેં ચાલી રહી હે એને બારામાં આપનું શું કહેવું હે, હર તે આપણે જે ભાઈ બહેન હે એનાને સબને મળીને રહેવું હે.
2: દેખો ભાઈજી ઘણી તાજી વાત કરી આપે, મારો વિચાર છે તો યોજ વાત આજે જેવી સમાજની સ્થિતિ થઈ રહી, આજે બાલકનો જે નજરિયો બાલિકાને પ્રતિ સોરોના સૂર્યને પ્રતિ જે નજરિયો બદલાતો જાય જો હે, આ દાડે આપણે આવા સમાચાર અખબારમાં સાંભળવામાં ટીવી માટે રેડિયો માટે સાંભળવામાં આવી છે. તો એની મોટી વાત એ કે હર પ્રત્યેક બાલક સમાજની પ્રત્યેક લડકીને આપણી ભૂલ ભાઈ ગુણ ના ભાવ રહેગા તો સમાજમાં આ જેટલી પ્રકારની વિકૃતિ આવી રહી ધીરે ધીરે બંધ થઈ જાયગા. એની શરૂઆત ઘરમાં થાય, ઘરમાં તો ભાઈ ગુણ હાથે હાથે રહે છે પણ બાલક જયારે સ્કૂલ માં ભણવા જાય તો સ્કૂલ થકી થકર એને મેં એ ભાવ નાખી દેગા, એ સંસ્કાર સ્કૂલ વાળા નાખેગા શિક્ષક. ભાઈ દેખો સમાજની જેટલી ભી બહેને હે જેટલી ભી બેટીએ હે એ સબ તમારી બહેને હે, આપણે સબ ભાઈ બહેન નો અગર આપણે ભાઈ બહેન તરફ થી રંગા હર વ્યક્તિ એકબીજાની સહાયતા કરેગા બહેન ની રક્ષા કરેગા તો મને નહીં લાગતો કે સમાજમાં આ વિકૃતિ એ વધારે દાડા રહી. બીજી વાત એ કે આના તહેવાર ને આપણે એક યાદગાર ને રૂપે મનાવવા થકી અને પ્રકૃતિ ને પર્યાવરણ થી બી આના તહેવાર ને જોડી શકા આપણે. અગર રાખડી ને દાડે ભાઈ ને બોન બે ભેગા થાય રાખડી બાંધે ને એના પર આની રક્ષાબંધન ની યાદ ને કોઈ એકાદું રોકડું રૂપી દે, જેમ જેમ એ રોકડું મોટો થતું જાગા ત્યાં રોજ રોજ એના રોકડા ને દેખીને એના ભાઈ ને એની બોન ની યાદ આવેગા, એ ચાહેગા કે આ રોકડું ભી હરભરું રહેવું જોઈએ, જેમ રોકડું હરભરું રહેગા એમ જ મારી બોન ભી હરીભરી રહેવી જોઈએ.
0: હોવે કલ્યાણ કાકા. તો જેમ કે આપે કીધું કે આ જે પર્વ હે એને માટે આપણે એની હરિયાલી થકી બી જોડી શકો ને એક પૌધું લગાડી શકો ને એની જિમ્મેદારી લઈ શકો કે એને આપણે મોટું કરંગા ને એને પોષણ આલંગા. તો જેમ કે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા તકી આપે આ રક્ષાબંધનના પાવન પર્વને લઈને ખણાકાની વાતે બતાડી હિ. તો અંત મેં આપ કાર્યક્રમની માધ્યમ તકી આપણા જે ભાઈ બહેન આજે કાર્યક્રમ સાંભળી રહ્યા હિ એને હું સંદેશ આપવું ચાહોગા.
2: બિલકુલ, મેં તો આખો થોડો રહી રહીને કહી દઉં કે ભાઈ બોન ની વાત તો આપણી જગ્યા હે જ પણ મને હાથે હાથે આના સમાજ ને આના દેશ ની રક્ષા કરવાનું ભી આપણા માટે બહુ મોટી જિમ્મેદારી
0: છે.
2: બોને આપણી જગ્યા ભાઈ આપણી જગ્યા જે આપણે આપણે જગ્યા રહેતા થતા હે વાત થકી આપણે રહી ને આના સમાજ ને માધ્યમ થકી પરિવાર ને માધ્યમ થકી ને સમુદાય ને માધ્યમ થકી એને સેવા કરતે કરતે સમાજ માં જે પ્રકારની બુરાઈ એ વ્યાપતે એને મટાડવી હે ને આપણા દેશ ને અમે જે ચુનૌતીઓ હે આંતરિક હો ચાહે બહારી હો ચુનૌતીઓ થકી ભી આપણને રક્ષા કરવાનો આજે મોટો સંકલ્પ એ આપણને આજના દાડે ભોગન લેવા દે.
0: હોવે તો કલ્યાણ કાકા આપનું ધન્યવાદ કરો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યા ને મને એટલી અચ્છી જાણકારી આપી.
2: બહુ બહુ મોટો ધન્યવાદ. આ કાર્યક્રમ સાંભળવા ભાઈ બોનોને એક વખત ફેર હું રક્ષાબંધન ની રાખડી ની બળેવ ની ગણેમાન રામ રામ શુભકામનાએ મંગલ કામનાએ.
0: ભાઈન બોનો જેમ કે આપણે આપણે વ્યાસમાં કલ્યાણ કાકા જોડ્યો તો કહો હતો ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત બતાડી હે. આશા કરો હો કે હંગરી વાત આપની ગમી હોંગા. મે ભાઈન બોનો આપને એ જ કેવું ચાહુંગા કે આજે રાખડીનો તહેવાર હે એ આપણને આપણી પ્રકૃતિ થકી જોડ્યો રહેવાનો ભી એક અસલ સંદેશ આ લહે. આજને દાડે આપણે સૌ મળીને જે ભાઈ બહેન હે એક પેડને સુરક્ષિત રાખવાનો સંકલ્પ લઈ શકું, તો ભાઈ બહેનો અણી તરીકા થકી અગર હર ભાઈ બહેન અણી ચીજને અપનાવી લેંગા તો આજે રાખડીનો પાવન પર્વ હે એ આપણા બદલે ઘણું અસલ બન્યું તકું રહેગા. તો આશા કરું હું કે આ હંગરી વાત આપને ગમી હોંગા. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું, તો સૂટો તો પડો પણ જાતે પહેલા હાંભળી લે એક ઓર ગીત, મોરે પડો સૂટો.

અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડા સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈ બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નાવી શની હાથે તારુદી રામ રામ રામ રામ.

0: અંજલિબન ગીત ત્યાં ઇશ્યુ પૂર્યું અને ગીત બાદ એક ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીતે કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હો કે આપણે ગામના જે સામુદાયિક ખેલ એવી કેમ કમ થઈ રહીએ એની હું સમસ્યા એને સમાધાન થઈ શકે એમ
1: હવે
0: અંજલિબન આપણ દેખ કે આ જે ખેલ એવી આપણે ઘણા બી સમાજને જીવંતતાનું પ્રતીક રહે એમ ગામ મેં આપણે દેખ કે સામુદાયિક ખેલની પરંપરા હે વે કેવલ શારીરિક ગતિવિધિ તક સીમિત નથી હેમ આ ખેલ મનકને જોડવાનું કામ કરે હે આપણી પીઢીઓને વેશને સંવાદને બઢાવે હે ને સામૂહિક ભાવનાને બી વિકસિત કરે હે ભાઈન બનો કેવું ચાંગા કે સામુદાયિક ખેલને માધ્યમ કરતી આપણે ઘરના સોરો હિ વણમાય ટીમની ભાવના એવી વિકસિત થાય હે હાર જીતને સ્વીકાર કરવા હે કે હે આપણે સોર ને એને સાથે આપણે સ્વસ્થ પ્રતિસ્પર્ધાનું જો મહત્વ રહે એને સમજે હે પણ ભાઈન બનો આપણે દેખ કે હવેના ટાઈમે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ હે ને આપણ ખેલને અતરું મહત્વ નહીં આલતો એન કારણ કરતી આપણે દેખ કે આપણે જીવનમાં આ ખેલનું મહત્વ હે અંજરી પણ કમ થતું દેખાઈ રહ્યું હે
1: હવે મનીષા બુન આપે સહી કીધું આજે આપણે દેખી રહ્યો કે સોરો હો યુવા હો એ સબ ખેલની જે ચીજે હે એન્ટ કે વાય સુટતા સહી રહે ને અવડેના ટાઈમ અને સબ ચીજની જગ્યાએ મોબાઈલ ગેમ ટીવી ને સોશિયલ મીડિયા લઈ લીધી હે આપણે દેખો હો કે ઘણી જગત ખેલ મેદાનનું અભાવ રહે પણ સે મેદાન હે વા એનો ઉપયોગ બીજા કાર્યમાં થઈ રહ્યું હે એને પરિણામ તો કે આપણે દેખો હો કે સોરમે શારીરિક વિકાસની જે ચીજે હે એ પ્રભાવિત થઈ રહી હે તો ભાઈ બોનો આપણે કહી શકો કે અણી સબ ચીજોનું આટલા અકાનું કારણ હે તો આ સવે વાત આવે કે અણી સબ ચીજો તો કે હું દુષ્પરિણામ થઈ રહ્યું હે તો આપણે દેખો હો કે શારીરિક ગતિવિધિ કમ થવાને કારણ સોરમે મોટાપું કમજોરી એ બીજી જે સ્વાસ્થ્ય સમસ્યા હે એ વધી રહી હે ખેલ જે હે એ મનકને એકબીજા તકી જોડે હે ખેલ કમ થવાને કારણ આપસી મેલજોલ હે એ કમ થતું સહેરું હે કેમ કે મનીષા બુન આપણે દેખો હો કે ખેલ પ્રતિયોગિતા હો યા કોઈ બી ચીજ હો તો હેત ગામનો મનક મળીને એ ખેલવા જાય હે દેખી બી હે કોણ હારી રહ્યું હે કોણ જીતી રહ્યું હે તો એનમાં ઘણા આકાના આમના તેમનાના જે મનક હે એ એકબીજા તકી મળે હે પણ અવડેના ટાઈમે આ ચીજે બી કમ થઈ ગઈ હે એને સાથે સૂરજ હે એ ખેલ મેદાન તકી ટીમ ભાવના જે હીકતા હતા એ બી હવે નથી હીકી પાત કેમ કે આપણે દેખો હો કે ખેલવા જ નથી જતા એને કારણ એને આ સમસ્યા આવી રહી હે કબડ્ડી ખોખો ગિલ્લી ડંડા જેવી જે પારંપરિક ખેલ હતા એ ધીરે ધીરે ભૂલતા જઈ રહી હે ભાઈનમોનો ખેલ તનાવ કમ કરવાનું સબ તકી અચ્છું માધ્યમ હે પણ આને અભાવ મેં આપણે દેખો હો કે સૂર અને યુવા જે હે એનાનું માનસિક દબાવ વધી રહ્યું હે
0: હવે અંજલિબન જેમ કે આપે બતાડ્યું કે આપણે જે ગામનો ક્ષેત્ર હે વા મેદાન નથી હે તે એના કારણ ખતી બી આપણે સોરને આ ખેલ એવી ખેલવા નથી મળતે આપણે દેખા હોય કે ઘણા અકાન આપણે ગામનો ક્ષેત્ર હે વા બીજી કાંક ઘર બની ગયા હે બીજું કાંક બની ગયા હે એન કારણ ખતી બી મેદાન નહીં રહેતા હે જેના કારણ સોર આપણે એવી ખેલ નહીં ખેલી પાતા હે ને ઘણા વખત દેખા હોય કે આપણે ઘરના મોબાઈલ ને આ ટીવી વગેરે રહે હે અણામાં આપણે સોરને દિમાગ કહેવાના ટાઈમે વધારે લાગી ગયું હે એને સાથે અંજલિબન આપણે દેખ કે આપણે સામુદાયિક ખેલને મહત્વની તે આપણે દેખ કે આ આપણે શરીરને સક્રિય અને સ્વસ્થ રાખવામાં મદદ કરે હે આપણે આત્મવિશ્વાસ બઢાવે હે નેતૃત્વની જે ક્ષમતા હે એ આપણે ઘરના સોરૂમે વિકસિત કરે હે ને આપણે અગર ખેલ ખેલવા જા હ તે આપણે એકબીજા સાથે ખેલ ખેલ હ તે આપસી ભાઈચારો રહે વો બી મજબૂત થાય હે ને આપણે ઘરના સોરો અનુશાસન હે કે હે ધૈર્ય હે કે હે ને આપણે ગામમાં બી આપણે દેખી શકો કે સકારાત્મક વાતાવરણ હે વો ફેલાય હે
1: હવે મનીષા બુન અણી સબ ચીજોનું આપણાને સમાધાન ખોજવાની જરૂરત હે એને બદલે આપણાને ગામના જે ખેલ મેદાન હે એનાનું સંરક્ષણ કરવું હોગા એને સાથે જે પારંપરિક ખેલ હતો એનાની પ્રતિયોગિતા આયોજિત કરવી હોગા જેમ કે કબડ્ડી ખોખો ગિલ્લી ડંડા આવા જે સ્થાનિય ખેલ હે એનાની પ્રતિયોગિતા આપણે કરી શક અને સોરને મનમાં જે ઉત્સાહ હે એને ફેર થકી જગાવી શક એને સાથે વિદ્યાલયમાં નિયમિત ખેલ ગતિવિધિને બી ભણાવવું આલવું જોઈએ માતા પિતા જે હે એને બી સોરને ખેલવા બદલે પ્રોત્સાહિત કરવી જોઈએ ખાલી ભણાઈ માટે જોર નથી આલવું સોરને ખેલવા બી દેવું જોઈએ યુવા મંડળ જે હે એ ખેલ આયોજન કરવાની જિમ્મેદારીને સંભાળી શકે ને એનું નેતૃત્વ કરીને બીજા જે સુર હે એને બી પ્રેરિત કરી શકે ગામના જે મેર હે ઉત્સવ હે રાષ્ટ્રીય પર્વ હે વા ખેલ પ્રતિયોગિતા આપણને આયોજિત કરવી હોગા જઈ વખત આ સબ ચીજે આપણે કરંગા તો ફેર તકી આપણે જે સ્થાનિક ખેલ હે એ જીવિત થાયંગા ને સોર જે હે એનાનું શારીરિક ને માનસિક વિકાસ હોજે તરીકા તકી થઈ શકેગા બાઈનબોનો ખેલ કેવળ સમય વિતાવવાનું સાધન નથી બલ્કી આ સ્વસ્થ શરીર સ્વસ્થ મન ને મજબૂત સમાજની નીવ હે યાદ રાખો જો ગાંવ ખેલે હે વા ગાંવ ખીલે હે ને એની સાથે મેદાન મેં દોડતો સૂર જે રહે હે ई जे गांव रहे है इस हफ्ते की सुंदर गांव कहवाए है क्योंकि आपने देखो हो के हाज ने टाइम में अगर आपड़ा गांव है ने सोरा नी आवाज अस ने आवे खेलवा कूदवा नी तो आपड़ा ने यू लगे के आज टाइम है ई केवो थई गयो है सब घर ने मय रहे है सब मोबाइल चलावे है ने एक बीजा तक की कोई बात अस नहीं करतो एवं में

0: खेल हेते खेले आना में उत्साह बढ़ेगा, मन में ऊर्जा आवेगा, ने भाईचारा की जी भावना ही वे भी मजबूत थेगा। अंजलि बोन अविन टाइम में आपने देखा है कि सोरो मोबाइल सलड़ी सलड़ी खूब ज्यादा चिड़चिड़े थे जी है, एक बीजा में जल्दी लड़ाई आई जाए, नानू मोटो देखते ने हामू बोलवा मंडी जे ही। तो भाई बोनो केव चांगा कि अगर आप होते सोरा हाथी खेलेगा तो वड़ा में भाईचारा की भावनाएं वे विकसित थेगा, बीजू नु सम्मान करवा भी वही किंगा।
1: હવે મનીષા બુન આપે સહી કીધું તણી પ્રકાર તકી આસે કાર્યક્રમ મે ભાઈન બુનો તકી આપણી ઘણા કની વાતે થઈ ગઈ હે। હવે ટાઈમ થઈ ગયો હે આપણા અણસ કાર્યક્રમ તકી સૂટ પડવાનો, તો સૂટ તો પડ પણ સાથે પહેલા આપણે ભાઈન બુનોને કાર્યક્રમનું પતું બતાડ દો, તાકી આસનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એને વારા મી આપણને રાય સુઝાવ આલી શકે આપણે અણા પતા માટે।
0: હવે ભાઈન બુનો લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન। અમારું પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી। અમારું ફોન નંબર હે 9414082643।
1: હવે ભાઈન બોનું એને સાથે આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો। અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org।
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માંથી એક નવા વિષયને હાથી, તાર હુદી રામ રામ
1: રામ રામ।